તુદી આપે શ્રેષ્ઠ સભ્યો પાઈ જીવ, તુદી આપે સર્જ સબ ગોઈ, જન નાનક ગુણ ગાવે કરતે કે જી, જો સબસે કા જાણોઈ આસ મહલ્લા ચૌથા, તું કરતા સચિયાર મેંડા સાઈ, જો તો પાવે સોઈ થીસી, જો તું દેહ સોઈ હો પાઈ રહા, સબ તેરી તું સબની ત્યાયા, જિસનું કૃપા કરે તિન્ના મૃતન પાયા, ગુરમુખ લાદા મન મુખ વાયા, તુદી આપ વિછોડ્યા આપ મિલાયા, તું દરિયાઓ સબ તુજહી માહે, તુર બિન દૂજા કોઈ નાય, જી જંત સબ તેરા ખેલ, વિજોગ મિલ વિછડ્યા સંજોગ કી મેલ, જિસનું તું જણા હે સોઈ જન જાણે, ਹਰ ਗੁਣ ਸਦ ਹੀ ਆਖ ਵਖਾਣ, ਜਿਨ ਹਰ ਸੇਵਿਆ ਤਿਨ ਸੋ ਪਾਇਆ, ਸਹਿਜੇ ਹੀ ਹਰ ਨਾਮ ਸਮਾਇਆ, ਤੂੰ ਆਪੇ ਕਰਤਾ ਤੇਰਾ ਕੀਆ ਸਭ ਹੋਏ, ਤੁਧ ਬਿਨ ਦੂਜਾ ਅਵਰ ਨ ਕੋਏ, ਤੂੰ ਕਰ ਕਰ ਵੇਖਹਿ ਜਾਣੇ ਸੋਏ, ਜਨ ਨਾਨਕ ਗੁਰਮੁਖ ਪ੍ਰਗਟ ਹੋਏ ਆਸਾ ਮਹੱਲਾ ਪਹਿਲਾ, ਤਿਤ ਸਾਰ ਵਰੜੇ ਪਹਿਲੇ ਨਿਵਾਸਾ, ਪਾਣੀ ਪਾਵਕ ਤਿਨਹਿ ਕੀਆ,